0: 강아지 노 와항아 치치링아 고아 칼파파이 와호아 치치파카 타이타이 아고 치탈토코잉아 칼파파 치키니탕아 베나이티 리키타 이타야츠 테 타헤이로 루아츠카 응아 타이로 티쿠라네 키 테파카노이 치칼파파 테 타이토코 호키잉아 칼파파 오테 하프리 메 제위용아 치와이레레
1: He nui ngā akoranga o tēnei terenga me te mōhi o tonu e uhu hūpe a tonu tō mātai kura i tēnei tai ao haka ngā whakataetai kura tuarua me te mea anō i tērā tau noa wehe atu ai o tātou tau te kaumātoru tuatahi o tō mātai kura i tā rātau wehe ngā waihotia mai tau a haepapa ki a mātou he āhuatanga rere kē ki a māua engari ai he pai.